0: જેવી હવા મેં આપણે હા લહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા હવે પ્રકૃતિ ને બચાવો ભવિષ્ય ને હદારો હવે આજે નાના ના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત
1: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM।

0: સાંભળો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હૈ કે જૈયા પેડ ની છાવ મે આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હૈ, જેની હવા મે આપણે હાલ રહ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી, બલ્કી આપણી જિમ્મેદારી હૈ. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હૈ એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હૈ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
0: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે. શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
1: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
0: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
1: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
0: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: ભૂમિ આવંટન હો, દાખલ ખારીજ હો યા રાજસ્વ વિભાગની પ્રક્રિયા, હર બોનને મળે સહી જાણકારી, સહી માર્ગદર્શન ને બરાબરીનો અધિકાર. યાદ રાખો, જઈ બોન સશક્ત થાય યસ વિકાસનો સહી રસ્તો નીકળે હૈ.
3: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: જાગૃતિ બોન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
5: નાના અંજલિ બોન, હું થાગા?
4: અરે જાગૃતિ બોન, આપણી જે નદી હે એ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
5: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
4: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતા નું સંબલ હે.
5: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો નહીં રાખવું, બારિશ ને પાણી નું સંગ્રહ કરવું. આજે નાની નાની આદત બદલંગા આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
4: હવે હવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો.
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
6: નમસ્કાર, આવો ભાઈઓ ઓર બહેનો, સુનતે હૈ કાર્યક્રમ દાદી માં કી રસોઈ.
7: કાર્યક્રમ દાદી માં કી રસોઈ મે આપ સભી દોસ્તો કા સ્વાગત હૈ. મે હું આપ સભી કે સાથ આપકી અપની સાથી અંજલિ પારેશર. સ્વીકાર કરિયેગા મેરા પ્યાર ભરા નમસ્કાર. આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર. લેકર હાજર હો ચુકી હું શ્રોતા સાથીઓ કાર્યક્રમ દાદી માં કી રસોઈ કો લેકર નહી પારંપરિક વ્યંજનો કી વિધિ કે સાથ મે. આજ કાર્યક્રમ મે હમ વ્યંજનો કી વિધિ કે બારે મે અવશ્ય જાનેંગે, લેકિન કાર્યક્રમ કી શરૂઆત મે મનોરંજન કરવાના ચાહુંગી મેં આપકો. કાર્યક્રમ કે પહેલે ઇસ ગીત કે સાથ મે આપ બને રહીએગા વાગડ રેડિયો 90.8 FM પર કાર્યક્રમ દાદી માં કી રસોઈ મે.

0: એવો કહેવાય જૈવીરે એક બૈરું મજબૂત બને હે તૈવીરે પૂરો પરિવાર મજબૂત બને હે.
1: પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી.
0: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે.
1: એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત.
0: તો આવો બનો આજે મળીને આવાજ ઉઠાવો, એટલે હંગરી સૂર્યે, હંગરી બુને, હંગરી માય આપણા હકને જમી માતે ગર્વ થકી ઉભી થઈ શકે.
1: બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આ જે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત જાગૃતિ બુન આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય
2: નાના અંજલિ બુન હું થાકા
1: અરે જાગૃતિ બુન આપણી જે નદીએ હે એ હુકી જાયંગા ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા
2: ઓ અંજલિ બુન એટલે જ મન કહે હે કે પાણી તો કાલ હે પાણી થકી જ આપણું જીવન હે
1: હોવે જાગૃતિ બુન હર બુન મે આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે
2: હોવે અંજલિ બુન આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ન રાખો બારિશને પાણીનો સંગ્રહ કરવો આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા
1: હોવે હોવે જાગૃતિ બુન આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો જલ જીવન હે આ આપણી પહેચાન હે હર બૂંદનું મોલ આપણે જાણો
3: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત

0: ભાઈ બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માં ની દુઆ, પિતા ની ઉમેદ, નિસોરની મુસ્કાન
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો.
0: એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: નમસ્કાર સાથીઓ, આપ સભી સુન રહે હૈ વાગડ કી આવાજ ઓર આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.
3: હાજર હૈ સાથીઓ કાર્યક્રમ ગાંધી આત્મ દર્શન મે.
4: સાથીઓ, સત્ય હમારી પહેચાન બને, અહિંસા હમારી શાન બને, ગાંધીજી કા હર સપના સાકાર બને. જી હા, હર દિલ મે હો પ્રેમ કા ઉજિયારા, ન હો કિસી સે દ્વેષ યા કિનારા, ગાંધીજી કા યહી થા નારા.

0: કેમકી આ છે સેહતનું અસલી રાજ. વાગર રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: દોસ્તો, અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હૈ. જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હૈ. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ, અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનિમિયા કી નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએં. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હૈ. એસી સ્થિતિ મે ચિકિત્સક કો જરૂર દિખાએં ઓર ઉચિત ઉપચાર લે. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
3: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
2: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
3: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
3: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: જાગૃતિ બોન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
5: નાના અંજલિ બોન, હું થા ગા.
4: અરે જાગૃતિ બોન, આપણી જે નદીએ હૈ એ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા, ને આપણું જીવન જે હૈ એ ભી રૂકી જાગા.
5: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હૈ, પાણી થકીસ આપણું જીવન હૈ.
4: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મે આપણું જીવન હૈ, ને આજ ધરતી માતા નું સંબલ હૈ.
5: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો ની રાખવું, બારિશ ને પાણી નું સંગ્રહ કરવું. આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બા વાળી પેઢી નું જીવન સફળ થઈ જાગા.
4: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતી ને હરી ભરી રાખો. જલ જીવન હૈ, આ આપણી પહેચાન હૈ, હર બૂંદ નું મોલ આપણે જાણો.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
6: થારી મે પાસો લાવો જૂનું હવાદ, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જવાર, રાગી ને મક્કા, તાકત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બારતી નું ખવાનું છોડો, દેશી અનાજ તકી નાતું જોડો.
7: મોટું અનાજ અપનાવંગા, શરીર ને સ્વસ્થ રાખંગા.
1: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. જાગૃતિ બુંદ, આપે કારે સોચ્યું હે? અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય?
2: નાના અંજલિ બુંદ, હું થાગા?
1: અરે જાગૃતિ બુંદ, આપણી જે નદીએ હે એ હુકી જાયંગા, ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
2: ઓ અંજલિ બુંદ, એટલે જ મન કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
1: હોવે જાગૃતિ બુંદ, હર બુંદ મેં આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
2: હોવે અંજલિ બુંદ, આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશને પાણીનો સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
1: હોવે હોવે જાગૃતિ બુંદ, આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે. હર બુંદનું મોલ આપણે જાણો.
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.

0: ભૂતિ ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી.
1: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે.
0: એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત.
1: તો આવો બનો આજે મળીને આવાજ ઉઠાવો, એટલે હંગરી સૂર્યે, હંગરી બુને, હંગરી માય આપણા હકને જમીન માટે ગર્વ થકી ઊભી થઈ શકે.
0: બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: तो साथियों, यह तो थी हमारी आज की सभा. हमें आशा है कि आज की सभा में प्रसारित होने वाले कार्यक्रम गीत संगीत आप सभी को जरूर पसंद आए होंगे. तो साथियों, आपको हमारी आज की सभा में प्रसारित होने वाले कार्यक्रम कैसे लगे, इस बारे में आप अपने राय सुझाव हम तक पहुंचा सकते हैं पत्रों द्वारा हमारे इस पते पर. हमारा पता है वागड़ रेडियो 90.8 FM, मुकाम पोस्ट कुपड़ा, वागधारा कैंपस, बांसवाड़ा, राजस्थान. हमारा पिन कोड नंबर है 327001. और अधिक जानकारी के लिए आप हमें फोन कर सकते हैं हमारे फोन नंबर पर. हमारा फोन नंबर है 9460051234. तो साथियों, फिर मुलाकात होगी हमारी आपसे अगली सभा में. तब तक के लिए दीजिए आज की सभा से जाने की अनुमति आपकी अपनी दोस्त मनीषा पटेल को. नमस्कार.